0: બંધ કર રેડિયો
1: નહીં કરું કીધું ને
0: અરે કહું છું બંધ કર માં ટીવી જોવું છે
1: તમારે જે જોવું હોય તે જુઓ સમજા ને જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહીં કરું
0: એટલે
1: શું વાર છોડીશ ઘર છોડીશ પણ રવિ શર્મા ને નહીં છોડું ના એટલે રેડિયો માં રવિ શર્મા ને સાંભળવાનું નહીં છોડું

0: Aisha Rice live tasting on the 23rd and 24th of May at Pick and Save, Kenton Road, Harrow, HA38BX. Come down and taste the difference.
1: International Siddhashram Shakti Center की प्रस्तुति पुरुषोत्तम मास में आइए और दिव्य आशीर्वाद पाइए। 17 मई से 15 जून प्रतिदिन दोपहर 12 बजे से 2 बजे तक श्रीमद् भागवत पारायण और शालिग्राम पूजा भगवान विष्णु के हजार नामों के साथ। साथ ही हर शनिवार श्री राज राजेश्वर गुरु जी के साथ सुंदरकांड पाठ और हनुमान चालीसा हीलिंग दोपहर 3 बजे से 7 बजे तक। स्थान 22 मामस्टर रोड, हैरो, HA37RR। ज्यादा जानकारी के लिए कॉल करें 0208426 0678 और विजिट सिद्धाश्रम ऑफिशियल वेबसाइट।
2: हेरोल्ड, न्यू वर्ल्ड ऑफ इको फ्रेंडली डिस्पोजेबल्स फॉर रेस्टोरेंट्स, कैफेज, कैटरर्स, फूड टेकअवेज एंड फूड डिलीवरी सर्विसेज। ऑर्डर योर फ्री 2025 कैटलॉग टुडे। कॉल ऑन 0208 507 7900 or download the catalog from heraldpackaging.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
3: This Eid ul-Azha, share the joy no matter the distance. Whether you're near or far, sending support is just a tap away. Send money with Western Union. Enjoy zero transfer fees on your first online transfer to bank accounts or mobile wallets. Prefer to send money in person. Western Union is also available at participating post offices, Euro Change and other retail partner locations. Download our app today or visit westernunion.com. This Eid, send more than money. Send joy. Western Union makes money from currency exchange.
4: Travel in Style specialize in holidays to Sri Lanka. We offer tailor-made packages to suit your needs. Match your style with Travel in Style. Call 0208 954 0077. That's 0208 954 0077. Fully bonded, Travel in Style. Travel in Style. Travel in Style. Travel in Style.
5: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
6: BAPS મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
5: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
6: ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી અને જર્મની સાથે
5: દર્શન પણ અને યુરોપ પણ.
6: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
5: કોલ 0208900 2323. ધ સ્ટાર ટૂર્સ.
6: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
7: સો યુ ડીકેફ ઓટ મિલ્ક એક્સ્ટ્રા બટ નોટ પાઇપિંગ હોટ, 4 પમ્પ્સ ઓફ કેરામેલ, નો શુગર, સ્મોલ લાટે ઇન અ લાર્જ કપ. ધેટ વિલ બી 10 મિનિટ્સ.
8: નો વરીઝ, આઈ એમ હેવિંગ ફન ઓન પ્લે ઓજો.
9: Keep it fun with PlayOjo's safer gambling tools, including Take a Break and Time Checks to keep track of your play.
7: Here's your decaf oat milk, extra but not piping hot.
8: Thanks. Playtime's over. Mmm, lovely.
10: Feel the fun. PlayOjo.
11: 18 plus, gamble away.
12: Manoranjan with Ravi Sharma.
13: Halat sambhal loo main dile beqarar ki, shauki main loot loo. अभी कुछ पल बाहर की और ये क्या कि मुलाकात की मुद्दत गुजर गई. बातें शुरू हुई थी अभी उनसे प्यार की. बिछड़ने का समय आ गया. इजाजत दीजिए रवि शर्मा को और सरिता सबरवाल का इंतजार कीजिए.

0: Rice is now available at Pick and Save, Kenton Road, Harrow. Join us this weekend for great offers and exclusive tastings. Tisha Basmati
1: Rice. Mum, I'm outside. Yes, literally just landed.
2: Wait. How are you calling already? I'm still searching for Wi-Fi.
1: Oh, I'm on Simzy. Downloaded the eSIM back at Heathrow.
2: And you didn't pay those massive roaming charges?
1: Not a penny extra. Just a cheap local data plan. I even kept my UK number for bank alerts.
0: Heading home for the holidays? Skip the roaming drama. Get instant 5G data in India and 100 plus countries. Download the Simzy app today. Simzy, your global flow. T's and C's apply.
3: बोले तूने क्या कर रहा है रे?
4: अरे गुरु, आपके शो की टिकट ढूंढ रहा हूँ।
3: ये तो बताओ, कोई पता चला?
5: गुरु, इस 19 जून को द प्रिंस रिजेंट होटल में किशोर कुमार यानी आपके संगीत का शो है। सुरेश कुमार और इंद्रा ट्रेवल की पेशकश क्रेजी फॉर किशोर ऑन 19 जून।
3: साधु, तो शुभकामनाएं देर नहीं करनी चाहिए, सुबह से शीघ्र।
5: क्रेजी फॉर किशोर एट द प्रिंस रिजेंट होटल ऑन 19 जून। टू बुक कॉल 0208-514-5400। बुक ऑनलाइन एट इवेंटब्राइट।
6: एक्सक्लूसिव रेडियो पार्टनर लाइका गोल्ड। આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
7: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
6: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
7: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
6: દર્શન પણ અને યુરોપ પણ.
7: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
6: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ.
7: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
8: મમ ઓલવેઝ સેડ, બેટા, ક્લોવ એન્ડ નીમ કીપ ધ માઉથ હેલ્ધી. નાઉ ધેટ સેમ ટ્રસ્ટેડ વિઝડમ કમ્સ ફ્રોમ બૈદ્યનાથ, ઓવર 100 યર્સ ઓફ આયુર્વેદ legacy in Siddhayu toothpaste. Fresh breath, strong gums, pure herbal care. Available at all quality food stores and other leading retail stores across the UK. Siddhayu, Ayurveda that fits your life.
9: बजट टाइट पर ब्रांड का इम्पैक्ट बड़ा चाहिए? लाइका रेडियो और लाइका गोल्ड लाए हैं आपके लिए परफेक्ट पैकेज. रेडियो, डिजिटल या इवेंट, सब कुछ मिलेगा कस्टमाइज्ड. जल्दी करिए, कॉल नाउ 0207-132-1458 या लिखिए sales@laikaradio.com.
10: Across London, this is Bally Brambat on Laika Gold.

0: Drive with Sandy Shah. Holiday breaks are brought to you by Southall Travel.
1: Indeed, make this summer memorable with Southall Travel. Explore beach breaks, city escapes, and more with holiday deals that include flights, hotels, and atoll protection. Trusted for over 40 years and winners of the British Travel Award. Visit Southall Travel or call 0208 574 8410.
0: Breaks were brought to you by Southall Travel. Low prices for flights, hotels, or holiday packages. Visit southalltravel.co.uk.
2: Ye hai.
3: Like a gold.
2: Like a gold.
4: Travelhubworld.com. Kamyabi ke shandar 22 baras celebrate kar rahe hain by opening their third branch on 2 Ealing Road, Wembley. Find the best price on any hotel, anywhere in the world on travelhubworld.com. Flights and holidays. Hum se sasta kahi nahi mil sakta. Call Travel Hub 24/7 on 0208-782-8833 or visit travelhubworld.com.
5: Travel Hub, best service with unbeatable price.
4: At all protected.
5: Visit travelhubworld.com.
6: The voice that touches every soul. Star Express presents Hariharan's Soul India.
7: Live in London. Experience an unforgettable evening with the legendary Hariharan.
6: Saturday, 4th July at the Royal Festival Hall. For bookings, visit southbankcentre.co.uk.
7: Exclusive radio partner, Leica Radio Network.
8: Location, location, location.
9: In real estate, location is everything, and this one is a winner.
8: Introducing Greens by Danio, a premium collection of townhouses and villas
9: located in Dubai in a prime location for high appreciation.
8: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
9: Step outside and enjoy 50 plus amenities inside the master community.
8: And the best part, townhouses and villas Greens start from just £711,000.
9: To book, call our London office on 0203963-5757. Greens by Danube. Prime location.
8: High appreciation.
9: In Dubai.
10: Packed for the trip? Gifts? Passport?
11: Check. Just dreading that phone bill when I get back from India. Roaming is a nightmare.
10: Mate, you're doing it wrong. Just get Simzy.
11: Simzy?
10: It's an eSIM app. You buy a data plan for India starting at just $5. No swapping plastic SIMs. No kiosks.
12: Plans for Asia, Europe and beyond. Search simzy.com. That's SIMZY.com.
13: T's and C's apply.
14: પ્રેમ પાસ્ટ અને ફ્યુચર વચ્ચે અટકાયેલું એક દિલ
15: તમને શું લાગે છે હું અહીંયા સાચે વેડિંગ પ્લાન કરવા આવી છું
14: વાંકી ચૂકી લવ સ્ટોરી સ્ટારિંગ પૂજા જોશી પરીક્ષિત તામલિયા ભાવિન ભાનુશાલી મિલોની જોન્સા અ ફિલ્મ બાય ધ્વની ગૌતમ રિલીઝિંગ ઓન 15th મે
16: આ ફેમિલી વાળી ફિલિંગ ને મેં ત્યાં બહુ મિસ કરી છે
14: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે
17: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર
14: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ
17: ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી અને જર્મની સાથે
14: દર્શન પણ અને યુરોપ પણ
17: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે
14: કોલ 0208900-2323 ધ સ્ટાર ટૂર્સ
17: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન
18: સો યોર ડીકેફ ઓટ મિલ્ક એક્સ્ટ્રા બટ નોટ પાઇપિંગ હોટ 4 પમ્પ્સ ઓફ કેરામેલ નો સુગર સ્મોલ લાટે ઇન અ લાર્જ કપ That will be 10 minutes.
19: No worries. I'm having fun on Play Ojo.
20: Keep it fun with Play Ojo's safer gambling tools, including take a break and time checks to keep track of your play.
18: Here's your decaf oat milk, extra but not piping hot.
19: Thanks. Playtime's over. Lovely.
21: Feel the fun. Play Ojo.
20: 18 plus gamble aware.
22: Travel in style ka vaada hai. Kahin bhi ghoom kar aaiye. Flights aur holidays ki best prices ke liye. Hamare paas aaiye. Apne early bird discount ke liye number milaiye. 0208-954-0077. That's 0208-954-0077. Aapki man ki tasalli ke liye ye fully bonded hai.
23: Travel in style.
24: Travel in style.
23: Travel in style.
0: Leica Radio Network. Proud hospitality partner, Ragasan. Gold Drive with Sandy Shah.
25: आवाजों में ताकत होती है जब वो सही जगह तक जाती है Leica Radio और Leica Gold आपकी आवाज बन सकते हैं On air हो online या on ground हर प्लेटफॉर्म पर आपका ब्रांड चमकेगा संपर्क करें 0207-132-1458 या ईमेल sales@leicaradio.com
0: Leica Radio finalist at the Radio Academy ARIA's 2026

0: basmati rice.
1: Disha Rice is now available at Pick and Save Kenton Road, Harrow. Join us this weekend for great offers and exclusive tasting.
0: Disha Basmati Rice.
2: At Skylord Cruise and Holidays, we are cruise specialists,
3: bringing you incredible value and unforgettable luxury cruises worldwide.
2: Call today on 01923 883 100,
3: or go to skylordcruiseandholidays.com.
2: Book with confidence.
3: We're atoll protected.
4: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
5: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
4: યુરોપના 3-9 દિવસના ટૂર,
5: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
4: દર્શન પણ અને યુરોપ પણ.
5: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
4: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ,
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
6: Like a Gold, officially London's number one Asian retro music station. Available in Greater London on 10:35 AM, DAB Digital Radio, Alexa and likeagold.com. Feel good track. Brought to you by Dairy Valley.
7: Soft and tender, like grandma's warm hug, Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.

0: Basmati rice.
1: Disha Rice is now available at Pick and Save, Kenton Road, Harrow. Join us this weekend for great offers and exclusive tasting.
0: Disha Basmati Rice.
2: हल्के फुल्के मोमेंट्स को और भी खास बनाए जैमिन स्नैक्स के हल्के फुल्के पफ बाइट्स के साथ।
3: राइस कौन से बने लाइट और क्वालिटी में बेस्ट? जैमिन पफ बाइट्स, जो है बारबेक्यू, लेमन चिली, मस्त मसाला और मैक्सिकन साल्सा जैसे फ्लेवर्स में अवेलेबल।
2: जैमिन पफ बाइट्स अवेलेबल एट योर नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स।
4: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે।
5: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર।
4: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
5: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
4: દર્શન પણ અને યુરોપ પણ।
5: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે।
4: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ।
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન।
6: યોર કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ, યુ આર કરન્ટલી નંબર 25 ઇન ધ ક્યુ।
7: 25? સીરિયસલી?
6: Sounds like Ojo time.
7: Nice idea. Feel the fun with Play Ojo, the online casino with all the latest live casino and slot games. New players get 50 free spins on Big Bass Bonanza, plus instant payouts on winnings.
6: Sorry about the wait. How can I help?
7: You can help me celebrate. I won.
8: Feel the fun. Play Ojo.
9: First deposit only. Most wins are instant. 18 plus. Gamble aware. T's and C's apply.
10: Like a Radio Network. Proud hospitality partner. Ragasan. On this week's Leica Extra podcast, we bring you a special on India Week, hosted by Anuj Radia.
11: Saw Calpol Children's Medicine, and there was a little Indian girl on the box. Now, for me, that's a big change in how we're identifying and seeing ourselves. When my parents were shopping in Boots at that time, for me, they would never have seen a little Indian girl on a box.
10: Leica Extra is here. Search for our podcast, Leica Extra, on all major streaming platforms. Ashwini, brightening up your weeknights.